0: 94.6 98.2 आप सुन रहे हैं RM3।
1: तमे सांभळी रह्या छो RM3 रेडियो।
2: टाइम चेक, इट्स 10 AM।
3: दर रोज 10 થી 11 आवो अमारी साथे।
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Avo amari sathe.
6: આવો અમારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાનાર અમારા બધા જ શ્રોતાઓનું રેડિયો મનોરંજન પર આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના, જ્યાં ક્યાંયથી જોડાયા છો અહીંયાથી આપ સૌ કોઈનું પ્રેમથી સ્વાગત કરીએ। તારીખ છે આજની 8 ઓક્ટોબર 2026, વર્ષ ગુરુવારનો દિવસ અને અત્યારના સમયમાં ચાલતી એક સૌથી મોટી સનસનીખેજ ખબર કે આપણા ભારતના બોલિવૂડ કલાકાર નાના પાટેકર 75 વર્ષની આયુમાં નિધન પામ્યા। તો આજના આ સંદેશની સાથે ખૂબ જ મન ભારી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અમે સૌ કોઈ જોડાયા છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે। જો કે જોવા જઈએ તો નાના પાટેકરે મરાઠી ફિલ્મો અને હિન્દી ફિલ્મોની સાથે ઘણા બધા એવા અભિનય કલાકાર કર્યા છે જેમના

લીધે તેમનું નામ આજે અમર થયું છે. અને આજના આપણા કાર્યક્રમમાં સાચે જ એક ખૂબ જ અહીંયા ભારે આપણે આજના આપણા કાર્યક્રમની સાથે આપણે જોડાયા છીએ. આવો અમારી સાથે. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે બસ એવા જ એક ભજનની સાથે કરીશું શરૂઆત. આપીએ એમને એક શ્રદ્ધાંજલિ.

આવો અમારી સાથે શ્રોતા મિત્રો, કોઈ પણ ભારતીય અભિનેતા અથવા એવા દિગ્ગજ કલાકાર જ્યારે નિધન પામે છે, જેમણે વર્ષોથી આપણે મોટા પડદા ઉપર જોયા હોય, અને જ્યારે આવી કોઈ ખબર આપણને મળે છે ત્યારે મન ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને સાચે જોવા જઈએ તો જીવનની આ જ સાચી હકીકત છે કે જીવન ક્યારે સમાપ્ત થઈ જશે એ કોઈ નથી જાણતું. આવો અમારી સાથે. અને માણસ એક એવો પ્રાણી જે જાતનાવી ઉપાધિઓમાં બસ સંકળાયેલો રહે છે. આજના આપણા કાર્યક્રમમાં ચાલો જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલા આ ગીતની સાથે તેમને સંવેદનશીલ શ્રદ્ધાંજલિ આપણે અર્પિત કરી રહ્યા છીએ.

સાચે જીવનમાં જે ચાલ્યું જાય છે તેમના માટે જીવન બસ અહીંયા થંભી જાય છે, પણ જે જીવિત છે તેમના પ્રિયજનો તેમના માટે જીવન આગળ વધતું જાય છે. બીજલ પટેલના સ્વરમાં મુકાયેલું કહે સખીનું આ ગીત, અને આજે હૈયું નથી ઉપડતું કોઈ પણ શબ્દ કહેવા માટે. ભારતના એક એવા અભિનેતા જેમણે ઉદય શેટ્ટીના નામથી બસ ઘણા એવા હાસ્ય મીમ્સ બનાવ્યા, અને આ સાથે જ નાના પાટેકર સાહેબ આજે સિવિયર હાર્ટ એટેકના લીધે વિદાય લીધી આપણાથી. આજના આપણા કાર્યક્રમમાં બસ ભાવ ભરેલા ગીતોની સાથે કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ. આ અભિનેતાને આપણે સદા યાદ રાખીશું.

શ્રોતાઓ, આજના ગીતોના માધ્યમથી આપણે નાના પાટેકર સાહેબને એક શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આપ સૌ કોઈનો સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામમાં વિરામ આપીશું આ અંતિમ ગીત સાથે. જગજીતસિંહના સ્વરમાં મુકાયેલું આ ગીત જીવન મરણ છે. જીવનભરના તોફાનમાંથી આપણે પાર ઉતરવાનું છે. પ્રિયજનો જ્યારે છૂટી જાય, બસ તેમને અલવિદા કહી આગળ વધવાનું છે. સાથે જ રત્નને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌ.